નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ આવો મારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કંઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કર્યા આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાય હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે સોમવાર અને આજની તારીખની વાત કરીએ છીએ તો આજે છે 8 જૂન અને સ્ટુડિયોની કરણમાં 10:01 થઈ ગઈ છે. એ કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો કહેવાય છે ને કે સામેથી માંગેલી વસ્તુ ક્યારેય આપણી થતી નથી, ના સમય, ના સંબંધ, ના વ્યક્તિ. જે પોતાની મરજીથી મળે છે ને એ જ સાચું હોય છે ને. માંગીને મળેલું જે થોડા સમય સુધી રહે છે, પણ જ્યારે દિલથી મળેલું હોય છે ને એ હંમેશા રહે છે અને લાંબા સમય સુધી ચાલે છે. તો ભાઈ આજે સોમવારનો દિવસ છે તો આપણે ભોળેનાથના ચરણોમાં એક સુંદર મજાનું એક ભજન લઈ લઈએ તમારા માટે સ્પેશિયલ.

સ્ટુડિયોની ગલીમાં 10:08 થઈ ગઈ છે અને હું છું અમિતા અને અમે આવી ગયા છે ભાઈ ગુજરાતી કાર્યક્રમને લઈને. આવો અમારી સાથે, આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ જ છે આવો અમારી સાથે. તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ ને ભાઈ, ગુજરાતી કાર્યક્રમમાં તમારો ને અમારા સાથે મંચ બની રહેશે અત્યારથી સુધીને 10:45 સુધી. એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમમાં સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. આસિત દેસાઈના અવાજમાં લેવામાં આવેલું જૂનું ગીત છે ઓન યોર વે.

સમય ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની ગેલેરમાં 10:13 થઈ ગઈ છે. તો શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ આપણે જ્યારે વિચાર કરીએ ને તો બધી આંગળીઓ વચ્ચે જગ્યા કેમ આપી છે ભગવાને, ખબર છે કેમ? કારણ કે આપણી જિંદગીમાં કોઈક આવે અને આપણો હાથ પકડીને એ જગ્યા પૂરી કરી શકે છે અને પાસે આવીને કહે કે હું હંમેશા તારી સાથે રહીશ ને. એટલા માટે જ આપણી 5 આંગળીઓ છે. આંગળીઓની વચ્ચે થોડી થોડી જગ્યાઓ છે, એ જગ્યાઓ પૂરી કરવા માટે કોઈક આવે છે અને કહે છે કે હા હું તમારી સાથે હંમેશા રહીશ ને તમારો સાથ આપીશ. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનો સુંદર મજાનો આગલો ગીત લઈ લઈએ. જેમ કે આજે અમે તમારા માટે થોડા જૂના અને નવા ગીતોનું કલેક્શન લઈને આવ્યા છીએ, તે સુંદર મજાનો આગલો ગીત લઈ લઈએ જે નાદન રાવલમાં અવાજમાં લેવામાં આવેલું ઓન યોર વે.

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે, આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ જીવનમાં જીતવું જરૂરી નથી પણ શીખવું વધારે જરૂરી છે, કારણ કે જીત થોડી ખુશી આપે છે પણ જ્યારે હાર આપણને આખું જીવન શીખવી જાય છે કે ભાઈ માણસ હારથી શીખી જાય છે કે એની દુનિયા ક્યારેય હરાવી શકતી નથી. એટલે કહેવાય છે ને કે ભાઈ જીત આવે છે તે થોડી ખુશી આપે છે પણ જ્યારે આપણે હારી જઈએ છીએ તો હારમાંથી આપણને ઘણું બધું શીખવાનું મળે છે કે આપણે શા માટે હારી ગયા છે, ને એ હાર આપણને આપણી લાઈફમાં ઘણું બધું શીખવાડી જાય છે. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. ગીતા રબારીના અવાજમાં લેવામાં આવેલું 2025 નું ઓન યોર વે.

94.6, 98.2 તમે સાંભળી રહ્યા છો RM3 રેડિયો. તો કહેવાય છે ને કે ભાઈ કિંમતની જ્યારે આપણે વાત કરીએ તો કિંમત મકાન રોડ ઉપર હોય તો તેની કિંમત ગણાય, ખેતર રોડ ઉપર હોય તો તેની કિંમત ગણાય છે, પણ જ્યારે આપણે વ્યક્તિ કે માણસની વાત કરીએ તો રોડ ઉપર હોય તો તેની કોઈ કિંમત નથી ગણાતી. કારણ કે તમને ખબર છે કેમ? કારણ કે કહેવાય છે ને કે ભાઈ માણસની કિંમત તેની મિલકતથી નહીં પણ તેના સંસ્કાર, સ્વભાવ અને સારા કર્મોથી થાય છે ને. એની સાથે આપણે ફરીથી ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને ફરીથી ગુજરાતી ગીતનું સુંદર મજાનું ગીત લઈ લઈએ. ગીતારી રબારીના અવાજમાં લેવામાં આવેલું ઓન યોર વે.

પહોંચ્યા છે. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને અમે આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે ઉમરો મૂવીમાંથી લેવામાં આવેલું ફાલ્ગુની પાઠકના અવાજમાં. એની સાથે અમે વિદાય આપો. અનુમતિ, નમસ્કાર, શુભ દિવસ.